0: આજે વિશ્વ સામે બિનપરંપરાગત સુરક્ષા પડકારો વિષય પર વિચારોનું આદાન પ્રદાન કરશે. સાંભળીએ એક અહેવાલ.
1: इस दौरान साइबर सुरक्षा, डिजिटल खतरों, आर्टिफिशियल इंटेलिजेंस से जुड़े जोखिमों तथा अन्य गैर पारंपरिक सुरक्षा चुनौतियों पर चर्चा होगी. प्रतिनिधि आतंकवाद रोधी सहयोग और सूचना एवं संचार प्रौद्योगिकी के सुरक्षित उपयोग से जुड़े मुद्दों की भी समीक्षा करेंगे. बैठक में भारत, ब्राजील, चीन, रूस, दक्षिण अफ्रीका सहित ब्रिक्स के 11 सदस्य देशों के सुरक्षा प्रमुख भाग लेंगे. चीन के विदेश मंत्री वांग यी भी इसमें शामिल होंगे. ये चौथी बार है जब भारत ब्रिक्स की अध्यक्षता कर रहा है. इस वर्ष भारत की अध्यक्षता का विषय है लचीलापन, नवाचार, सहयोग और सतत विकास का निर्माण. समाचार कक्ष से मैं मृगनयनी पांडे.
0: કતારના મુખ્ય કુદરતી ગેસ નિકાસ માળખામાં વિસ્ફોટ થયો હતો, જેમાં 54 લોકો ઘાયલ થયા હતા, જ્યારે 18 અન્ય ગુમ થયા હતા. સત્તાવાર અહેવાલ અનુસાર વિશ્વના સૌથી મહત્વપૂર્ણ ઉર્જા કેન્દ્રોમાંના એક રાસ લાફાન ઔદ્યોગિક વિસ્તારમાં ગઈકાલે રાત્રે વિસ્ફોટ થયો હતો. આ ઘટનાના કારણે બરઝાન ગેસ સપ્લાય સુવિધામાં મોટી આગ લાગી હતી, જેના કારણે કટોકટી પ્રતિભાવ ટીમો સ્થળ પર દોડી ગઈ હતી. રાજ્ય ઉર્જા જાયન્ટ કતાર એનર્જીએ ઘટનાની પુષ્ટિ કરતા કહ્યું કે વિસ્ફોટ થયો ત્યારે નિકાસ ટર્મિનલના ભાગોને ફરીથી શરૂ કરવા માટે કામગીરી ચાલી રહી હતી. કતારના ગૃહમંત્રાલયે જાનહાનીના આંકડાની પુષ્ટિ કરી છે. અધિકારીઓએ વિસ્ફોટના કારણની તપાસ શરૂ કરી છે, જ્યારે કટોકટી અને સુરક્ષા ટીમો સ્થળ પર શોધ અને બચાવ કામગીરી કરી રહી છે. વિસ્ફોટ અંગેના કારણોની કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. ગોવા પોલીસની ગુના શાખાએ મણિપુરમાં પ્રતિબંધિત સક્રિય બળવાખોર સંગઠન પીપલ્સ લિબરેશન આર્મી PLAના સભ્યની ધરપકડ કરી છે. આરોપી લગભગ 2 દાયકાથી ફરાર હોવાનું મનાય છે. ધરપકડ કરાયેલ વ્યક્તિની ઓળખ નોંગથોંગ બામ ઇંગો તરીકે થઈ છે. ધરપકડ બાદ ઇંગોને વધુ આગળની કાર્યવાહી માટે મણિપુર પોલીસને સોંપવામાં આવ્યો હતો. પોલીસ સૂત્રે જણાવ્યું કે આરોપી 16 જૂને ગોવા પહોંચ્યો હતો. તે મણિપુરમાં ગેરકાયદે પ્રવૃત્તિઓ નિવારણ અધિનિયમ 1967 હેઠળ નોંધાયેલા કેસમાં સંકળાયેલ છે. મણિપુર પોલીસે 5 જૂને ખંડણી સંબંધિત કેસમાં 2 આતંકવાદીની ધરપકડ કર્યા બાદ આ સફળતા મળી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ED સલગામકર ગ્રુપ સાથે સંકળાયેલા ગોવા ગેરકાયદેસર આયર્ન ઓર ખાણકામ કેસમાં પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ આશરે 1023 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી છે. ED અનુસાર જપ્ત કરાયેલી મિલકતો સ્વર્ગસ્થ અનિલ વાસુદેવ સલગામકરની મિલકત તેમજ સલગામકર માઇનિંગ ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડ, શાંતિલાલ ખુશાલદાસ એન્ડ બ્રધર્સ પ્રાઇવેટ લિમિટેડ, એસ કાંતિલાલ એન્ડ કંપની પ્રાઇવેટ લિમિટેડ, સલિથો ઓર્સ પ્રાઇવેટ લિમિટેડ, વર્ટેક્સ ન્યૂટન પ્રોજેક્ટ પ્રાઇવેટ લિમિટેડ અને સુવર્ણરેખા પોર્ટ પ્રાઇવેટ લિમિટેડ સહિત અનેક સંલગ્ન કંપનીઓના નામે નોંધાયેલી છે. ED ગોવા CID ક્રાઇમ બ્રાન્ચ દ્વારા નોંધાયેલી FIRના આધારે તેની તપાસ શરૂ કરી હતી. સ્વિટ્ઝરલેન્ડમાં અમેરિકા અને ઈરાન વચ્ચેની વાટાઘાટો પૂર્ણ થયા બાદ આજે વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઇલના ભાવમાં 3% સુધીનો મોટો ઘટાડો થયો હતો. ભાવ ઘટાડાને કારણે પુરવઠો ખોરવાની ચિંતા ઉઘડતા અને ઈરાની તેલ નિકાસમાં વધારો થવાની આશા વધી હતી. આંતરરાષ્ટ્રીય બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ 2% વધુ ઘટીને લગભગ $79 પ્રતિ બેરલ થયું હતું, જ્યારે US વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમીડિયેટ ક્રૂડ $75 પ્રતિ બેરલની નજીક ટ્રેડ થયું હતું, જે 3% ઘટાડો દર્શાવે છે. US અને ઈરાની અધિકારીઓએ યુદ્ધવિરામને લંબાવવા અને પ્રદેશમાં તણાવ ઘટાડવાના હેતુથી વાટાઘાટોનો પ્રથમ રાઉન્ડ પૂર્ણ કર્યાના અહેવાલ બાદ ક્રૂડ ઓઇલના ભાવ ગગડ્યા હતા. પશ્ચિમ બંગાળના જલપાઈગુડી જિલ્લાના જલદાબારીમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ 27 પર થયેલા માર્ગ અકસ્માતમાં મૃત્યુઆંક વધીને 6 થઈ ગયો છે, જેમાં 2 વધુ ઘાયલોના મોત થયા છે. મૃતકોમાં 2 મહિલાઓ અને 1 બાળકનો સમાવેશ થાય છે. જલપાઈગુડી મેડિકલ કોલેજ હોસ્પિટલમાં 25 ઘાયલ મુસાફરોની સારવાર ચાલી રહી છે. 1.25 લાખ રૂપિયાનું જેના પર ઇનામ જાહેર કરાયું હતું તેવા કુખ્યાત ગુનેગાર લાલનસિંહનું ગઈકાલે રાત્રે સહારનપુરમાં ઉત્તરપ્રદેશ સ્પેશિયલ ટાસ્ક ફોર્સ STF એન્કાઉન્ટર કર્યું હતું. પોલીસે જણાવ્યું હતું કે સરસ્વા નાકુર રોડ પર ગોળીબાર થયો હતો. બિહારના સમસ્તીપુર જિલ્લાનો રહેવાસી લાલનસિંહ અનેક ગંભીર ગુનાહિત કેસોમાં વોન્ટેડ હતો, જેમાં વારાણસીમાં સબ ઇન્સ્પેક્ટરને ગોળી મારીને તેમની સર્વિસ પિસ્તોલ લૂંટવાનો અને ચંદૌલી જિલ્લામાં ફાયરિંગ અને લૂંટના કેસનો સમાવેશ થાય છે. ફીફા વર્લ્ડ કપ 2026માં ઇજિપ્તે આજે સવારે વાનકુવરમાં ન્યૂઝીલેન્ડ સામે 3-1થી પોતાનો પ્રથમ વર્લ્ડ કપ વિજય નોંધાવ્યો. લિવરપુલના સ્ટાર મોહમ્મદ સલાહે ટુર્નામેન્ટનો પોતાનો પહેલો ગોલ કર્યો. આ જીત સાથે ઇજિપ્તે ગ્રુપ જીમાં પ્રથમ સ્થાન મેળવ્યું. આ અગાઉ

ફ્લોરિડામાં રમાયેલી ગ્રુપ એચમાં કેપવર્ડે અને ઉરુગ્વે વચ્ચેની મેચ 2-2 ડ્રોમાં પરિણમી હતી. ગઈકાલે રાત્રે કેલિફોર્નિયામાં ગ્રુપ જી મેચમાં ઇરાન અને બેલ્જિયમ વચ્ચેની મેચ એક પણ ગોલ વિના ડ્રો રહી હતી. આ પહેલા એટલાન્ટામાં ગ્રુપ એચ મેચમાં સાઉદી અરેબિયા સામે 4-0 વિજય મેળવીને સ્પેને આગામી રાઉન્ડમાં પોતાનું સ્થાન બુક કર્યું હતું. સ્પેનના હવે 2 મેચમાં 4 પોઈન્ટ છે, જ્યારે સાઉદી અરેબિયા 1 પોઈન્ટ પર છે. ઝારખંડમાં છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના વિવિધ ભાગમાં વીજળી પડવાથી લગભગ 8 લોકોના મોત અને 1 ડઝનથી વધુ લોકો ઘાયલ થયા છે. રામગઢ, ગિરિડીહ, ખૂંટી, દેવઘર, ધનબાદ અને સાહિબગંજ જિલ્લામાં વીજળી પડવાની ઘટના બની હતી. મૃતકોમાં એક સીપીઆઈ નેતા, એક વડસભ્ય, એક ખેડૂત અને એક અન્ય રહેવાસીનો સમાવેશ થાય છે. ઘાયલોની વિવિધ જિલ્લાઓની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર આજે 2 દિવસની સત્તાવાર મુલાકાતે મંગોલિયા પહોંચ્યા. સાંસદ શશી થરૂરની અધ્યક્ષતામાં વિદેશ બાબતોના સંસદીય સ્થાયી સમિતિ જમ્મુ કાશ્મીર અને લદ્દાખની 4 દિવસની મુલાકાતે. ભારત આજથી નવી દિલ્હીમાં 2 દિવસીય બ્રિક્સ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બેઠકનું આયોજન કરશે. કતારના મુખ્ય કુદરતી ગેસ નિકાસ માળખામાં વિસ્ફોટ થતા 54 લોકો ઘાયલ, જ્યારે 18 અન્ય ગુમ. અમેરિકા ઈરાની અધિકારીઓ વચ્ચે સ્વિટ્ઝરલેન્ડમાં વાટાઘાટોનો પ્રથમ રાઉન્ડ પૂર્ણ થયા બાદ ક્રૂડ ઓઇલના ભાવ ઘગડ્યા અને ફિફા વર્લ્ડ કપમાં ઇજિપ્તે ન્યૂઝીલેન્ડ સામે 3-1 સાથે પોતાનો પ્રથમ વિજય મેળવ્યો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

જોઈએ છીએ. પછી ભલે ને આપણે મજામાં ન હોઈએ, પછી ભલે ને મનમાં અનેક તોફાનો સંઘર્ષો ચાલતા હોય, એવા વિચારો આવતા હોય કે આગળ શું થશે, પરંતુ સામેવાળાને સ્માઇલ આપીને મજામાં કહી દેતા હોઈએ છીએ. એનું કારણ એ છે કે આપણે એક તો દરેકને પોતાના મનની વાતો કરતા નથી, આપણે દરેકની સામે વ્યક્ત થતા નથી, અને કોઈ પણ સામેવાળાને હર્ટ કરવો એ આપણો સ્વભાવ નથી. હંમેશા બીજાની ખુશીમાં જ આપણો આનંદ હોય છે. સામેવાળો ખુશ રહે, આપણે હંમેશા સામેવાળાનો વિચાર કરીએ, સામેવાળાને કઈ રીતે ફાવશે એનો વિચાર કરતા હોઈએ છીએ, અને સામેવાળો જે રીતે કરે એ રીતે આપણે પોતે જ પોતાની જાતને એડજસ્ટ કરી દેતા હોઈએ છીએ. મિત્રો, એટલે જ આજે આ બધામાંથી બ્રેક લઈને પોતાના માટે સમય કાઢવાનો દિવસ છે. બીંગ યુ ડે. પોતાને પ્રેમ કરો, પોતાની સાથે સમય ગાળો, પોતાના માટે વિચાર કરો, એના માટેનો આ દિવસ. તો આજે આપણે સાથે મળીને ઉજવીએ આ દિવસ આ ગીતની સાથે. અને મિત્રો, હા, તમે પોતાના માટે શું કરો છો આપ મને જણાવી શકો છો. નંબર છે 0224515414, 0224515414.

મિત્રો, આપણે હંમેશા બીજાની ચિંતા કરતા હોઈએ છીએ અને પોતાની ચિંતા ઓછી કરતા હોઈએ છીએ. પોતાના માટે આપણે હંમેશા બેદરકાર થઈ જતા હોઈએ છીએ. આપણે બધાને પ્રેમ કરીએ છીએ, નિસર્ગને પ્રેમ કરીએ, પશુ પક્ષીઓને પ્રેમ કરીએ, કુટુંબીજનોને પ્રેમ કરીએ, મિત્રોને પ્રેમ કરીએ, સહકર્મચારીઓને પણ પ્રેમ કરીએ. ટ્રેનમાં બેસનારી કોઈ અજાણી વ્યક્તિ સાથે મુલાકાત થાય, થોડાક સમય માટે મૈત્રી થાય, તો એ પણ આપણા વિચારોમાં રહી જાય. આટલા લાગણીશીલ આપણે પોતાને જ પ્રેમ કરવાનું ભૂલી જતા હોઈએ છીએ. કોઈક બીજાને આઈ લવ યુ તરત જ કહી દેવાય છે, પરંતુ આઈ લવ માય સેલ્ફ કહેતા વર્ષો વીતી જાય છે અને કદાચ છેલ્લે સુધી આ વસ્તુ કહેવાતી જ નથી. અને કદાચ એટલે જ કોઈકે વિચાર્યું હશે કે પોતાના માટે એક દિવસ હોવો જોઈએ. ઘરમાં દીકરાને પનીર ભાવે છે એટલે પનીરનું શાક બનવાનું છે, પરંતુ આજે મને ભીંડા ખાવાની ખૂબ ઈચ્છા થઈ છે, પરંતુ એ મનમાં જ રહી જાય છે, જીભ ઉપર આવતી નથી વાત. કારણ કે જીભ ઉપર જો વાત આવશે તો કદાચ પોતાની ઈચ્છા તો પૂરી નહીં થાય અને પોતાની ઈચ્છા પૂરી ન થવાથી લાગણી પણ દુભાશે. એવું પણ ઘણીવાર આપણે વિચારતા હોઈએ છીએ કે ઘરમાં બે શાક તો નહીં બને ને, આજે પનીર બની રહ્યું છે, ભલે કાલે ભીંડા બનશે, એક દિવસ માટે કેમ નહીં, પરંતુ મેં મારી ઈચ્છાને મારી દીધી. મારે દરિયા કિનારે ફરવા જવું છે, ઘણા દિવસથી વિચારી રહી છું, પરંતુ સમય જ ક્યાં છે મારી પાસે? મારી પાસે સમય બીજા માટે છે, પોતાના માટે નથી. મારે કોઈક સરસ મજાની ફિલ્મ જોવી છે, કેટલા દિવસથી એક નાટક જોવાનું રહી ગયું છે, અરે પેલું પુસ્તક વાંચવાનું પણ બાકી છે. એટલે જ મિત્રો એક દિવસ એવો કાઢ્યો છે, બીંગ યુ ડે, આજે તમે તમારું જીવન તમારા માટે જીવી લો.

आप સાંભળી રહ્યા છો 100.1 FM ગોલ્ડ ખરા સોના કાર્યક્રમ છે ગીત ગુર્જરી. સંજયભાઈ દર્શનનો ફોન હતો, એમનું કહેવું છે કે ખાસ કરીને આ પ્રોબ્લેમ મહિલાઓને વધુ નડે છે, કારણ કે તેઓ ઘરની બહાર જો ગૃહિણી હોય તો વધુ નીકળતી નથી અને ઘરનું કામ એ જ એ પોતાનું કામ સમજતા હોય છે. બહાર રસ્તા પર ઊભા રહીને અડધી કટિંગ પીવી એ પણ કદાચ કોઈ ગૃહિણી નથી કરતી. અને એ જ ઘરના પુરુષની પણ હાલત છે કે એ બાપ હોય તો પોતાની ફરજ પૂરી કરવામાં જ એના વર્ષો વ્યતીત થતા હોય છે. ક્યારેક પત્નીની ફરજ, ક્યારેક મા બાપની ફરજ, તો ક્યારેક દીકરાની દીકરીની ફરજ. એટલે એ પોતાના ફરજો વચ્ચે એવો તો દબાઈ જાય છે કે ક્યારે પોતાના માટે સમય કાઢે. તો રેણુકાબેનનું કહેવું છે કે એમને હંમેશા જ્યારે પિયરમાં હતા ત્યારે મા બાપનું સાંભળવું પડતું, સમાજ શું કહેશે, આ વાક્ય તો હંમેશા આગળ હોય જ. સાસરિયામાં આવ્યા પછી સાસરાવાળાઓનું બધું સાંભળવાનું રહ્યું. એમના મનમાં એક સપનું હતું કે પોતે વેસ્ટર્ન કપડાં પહેરે, જીન્સ પહેરે, ચૂડીદાર પહેરે, ઘરમાં હંમેશા સાડી જ પહેરવાની હોય. તો આ સપનું પૂરું કરવા માટે તેઓ બહેનો માટેની જે પિકનિક હોય એમાં ગયા અને જીન્સ પણ પહેર્યું, વેસ્ટર્ન પણ પહેર્યું, ચૂડીદાર પણ પહેર્યું અને પોતાના બધા જ શોખ તે દિવસે એમણે પૂરા કર્યા. તો જ્યોતિકાબેનનું કહેવું છે કે ઘરમાં ગાડી પપ્પા અને ભાઈ ચલાવે, અમારે માત્ર બેસીને જવાનું હોય. એટલે ડ્રાઇવિંગ શીખવાનું ઘણું મન, એટલે પપ્પા જ્યારે ડ્રાઈવ કરતા હોય કે ભાઈ ડ્રાઈવ કરતા હોય ત્યારે ઘણા પ્રશ્નો પૂછીએ અને કહીએ કે અમારે ડ્રાઇવિંગ શીખવું છે, હવે તને શું જરૂર છે, અમે છીએ ને, અને અમે ન હોઈએ તો કોઈ ડ્રાઈવરને બોલાવી લેવાનો. એટલે પપ્પા અને ભાઈથી છુપાવીને ડ્રાઇવિંગ ક્લાસીસ લગાડ્યા, ડ્રાઇવિંગ શીખ્યા અને એક દિવસ ડ્રાઇવિંગ સીટ પર બેસી ગયા અને પૂરપાટ ગાડી ચલાવી ત્યારે બધાને આશ્ચર્યનો ધક્કો લાગ્યો. મિત્રો, આમ આપણે પોતાના માટે થોડી ક્ષણો કાઢી જ લેવાની હોય છે, ચોરી લેવાની હોય છે, કાઢી લેવા કરતાં ચોરી લેવાની પોતાના માટે કેટલી ક્ષણો. મિત્રો, જો તમને કોઈ પ્રશ્ન કરે કે તમે તમારા વિશે 15 વાક્ય બોલો તો તમે બોલી શકો ખરા? તમે શું બોલો? તમારું નામ, તમારો વ્યવસાય, તમારા ઘરના લોકો, વધુમાં વધુ તમારા મિત્રો, તમારા સપનાઓ શું છે, શોખ શું છે અને તમારી ભવિષ્યની યોજનાઓ શું છે, આના કરતાં વધારે તમે શું બોલી શકો છો? એટલે તમે તમારા વિશે 15 વાક્ય પણ બોલી શકતા નથી. એટલે જ સ્વને ઓળખવાનો દિવસ એ આજનો દિવસ છે. પોતાને ઓળખો, પોતાનામાં રહેલી કલાઓને ઓળખો, પોતામાં પોતાના જે શોખ છે એ પૂરા કરવાનો દિવસ છે. તો મિત્રો, આજનો દિવસ પૂરી રીતે માણી લઈએ.

आप સાંભળી રહ્યા છો 100.1 FM ગોલ્ડ ખરા સોના કાર્યક્રમ છે ગીત ગુર્જરી. મિત્રો, જતીનભાઈ દરજીનો ફોન હતો અને એમનું કહેવું છે કે બધાને જ ખબર છે કે આજનો દિવસ માણી લઈએ, પરંતુ છતાંય એ માણવાનો રહી જાય છે. ખબર છે આવતીકાલે શું થવાનું છે આપણને ખબર જ નથી. ન જાણ્યું જાનકીનાથે કાલે શું થવાનું. કાલે કદાચ આપણો છેલ્લો દિવસ પણ હોઈ શકે, અને છતાંય આજનો દિવસ આપણે માણી ન શકીએ, કારણ કે આપણે બધા જ જવાબદારીઓ માથે એટલા બધા દબાયેલા છે કે આપણી જવાબદારીઓથી આપણે ભાગી શકતા નથી. અને એ જવાબદારીઓ પૂરી કરવી, એ જવાબદારીઓ નિભાવવી, એને જ આપણે આપણી ફરજ અને આપણું જીવન માની લીધું છે. મિત્રો, જવાબદારીઓ બધાને જ હોય છે, પરંતુ છતાંય થોડોક સમય પોતાના માટે કાઢી

લઈએ, જે મોજ શોખ બાકી રહ્યા છે એ પૂરા કરીએ. આજે ચાલો ને થોડાક પૈસા પોતા પર ખર્ચા કરીએ. કારણ કે હંમેશા પૈસા હોય ને એટલે આપણને એવું લાગે કે પત્ની માટે આ લઈ જઈએ, બાળક માટે આ લઈ જઈએ, મા બાપ માટે આ લઈ જઈએ. પાણીપુરી ખાવાનું મન થયું છે પણ ના, કુટુંબ સાથે નીકળશું ને ફરવા ત્યારે ખાઈ લઈશું ને, પણ આજે પાણીપુરી પણ ખાઈ લઈએ. તો થોડાક પૈસા આજે પોતા પર ખર્ચીએ. ગજરો પહેરવાનું મન છે, પહેરી લો ને. આજે પનીર ખાવાનું મન છે તો પનીર બનાવો. દરિયા કિનારે ફરી આવો. એકલા નથી જવું, બીજાને સાથે લઈ લો. મિત્રને ઘણા વખતથી ફોન નથી કર્યો, આજે કરી લો. મિત્રો, એક દિવસ તો પોતાના માટે હોવો જ જોઈએ, બરાબર ને?